0: અલગ કોન્ફિડન્સ લેવલ છે, કમદે દા કાલર સેવા છે આગ અલગ ફ્રેન્ક છે નો એ સરદાઈ છે ખબર અખપલ બિયા કોલાવ કોલ છે
1: બિલકુલ
0: બાદ ખલ છે કમદે લક યરા યરા ફિરાજી લક સિંગ આગ ટેમ્પ કે આયો કસ કાલો કો બિયા તા તબો કો સતકલી સતકલી દે બિયા અગર છે કમદે અખપલ ખબર હે રવા તાસો ઓર તા અક્સર હોય કને તો ભઈ તાસો અખપલ ખબર જાન સરા યાદ આ સાથે
1: જી જી બિલકુલ
0: બાદ ખલ કો બાને ના પ્રેશર રાશી કને દા કાલ
1: બિયા દા પ્રેશર કો દેર બસ ચીજ દે કને
0: હા કને
1: ટાયર
0: કે ચકમ દે હવા પ્રેશર
1: બિલકુલ
0: ટાયર ના હવા ઉજી ને બિયા ચલકી ગયા
1: બિલકુલ
0: ડોક્ટર લાડશે ઓર તા મેદે ખ ઇલાજ મસલા મુકમ્મલ હલ છે ઇસ્તેમાલ કમ કે
1: કોલ તરફ અસલામ અલૈકુમ
2: વઆલૈકુમ
1: સલામ સુખે
2: અખ્તર
1: જાવેદ અત્યારે તો પેસેન્જર વાળી લગોલ લે ખેર દે મડા બસ દાદા પસંદ કે બસ ખબર રાશિ ઇશારોજર લગાવે દે
2: વજન
1: કાર જાત કે દર્દ રાજી કે
2: ઉમર
1: દે સુમર દે પ્રોગ્રામ ડેરા મંદ નગો અખ્તર ખ્યાલ સાથે જો કે પહેલા આપે જી ડોક્ટર સાહેબ
0: હા જી સો જી પમલા મે દર્દ
1: પમલા મે દર્દ જી ડોક્ટર સાહેબ 33 કલો ઉંમર છે 33 સાત
0: ઓ આવાજ નો હોચી કમ દે 15 પે તો કા
1: ના ના ના જી ના જી મારે વજાહત એક્સપ્લેન એક્સપ્લેનેશન કે દે ઓડમ બે ઓકો વાઇસ ચેન્જર લગો દે
0: અમા તો પતા દે વાઇસ ચેન્જર લગો દે
1: જી હે બિલકુલ
0: એટલે કહું હું મર તો લે કે ન જી
1: બિલકુલ જી
0: ગોરા દમરા હો જમ ગમ તજરબા છે
1: કે કે સિંગ ડોક્ટર સાહેબ
0: તાલા અલ્લાહ પાક કે બર કરે હો સ્તા શાગરદાન મું ગમ યુ કે ના
1: જી સસ સસ શાગર દે માં
0: હા તજરબાન સે ગોરા દમ લા દર
1: જી જી
0: મલા દર બસ એ ખપલ ખપલ વજદા ملادت د پټو د وجنم هوګي د ملاد مهرو د وجنم هوګي
1: جی جی
0: ار کول نساء رکچ کلا سپرس شي کنه
1: جی جی
0: د ڈسبلټ په یا د دې کې کوم اکرو پندې اډو کې اکثر وای چې را پرک و خاورې د لیدو هغه دا کا شی وی صحیح ده دا کې د وجنم کوم دې دا قسم ایشوز روان وي بیا باز خلکو ته کوم دې ګور دې کہانی کې شکایت ګور دا کې د کہانی شکایت وي
1: جی جی
0: ناګه سلام په ملا باندې د رات لشي خو باز خلکو ته کوم دې تاسو خل ورته شینه وای کنه مو ورته گال بلیډر وایو او پتا
1: او تریخ جی تریخ تریخ تریخ ورته کیدلتا جی
0: نو کتری کی کہانی وي ناګه سلام چې کوم دې په ملا باندې د رات لشي بهر حال لنډوګ د داشي کله هم مریض راشي پاگا مونگ پورا ڈیٹیل او گورو چھے بھئی مسئلہ سا چھے کم جائے کہ مونگ تا ڈاؤٹ رازی شک رازی بیال تا مونگ یہ ٹیسٹ ہوکو چھے ٹیسٹ پرانا کہ مونگ تا پتہ لگی چھے را مسئلہ سراوانا دے سرا سا چھے کم جائے مونگ دا مریض ناگا کار روزگار مطالق ہم تا پوس کو بعد خال دا سی چاہی دیر وزن کار کی نبیا ہو چکم دے دملا دا پٹو مسئلہ پکی کی دیشی اگر چاہتا دا تشنگ تیاز اس وزی دو یا بندی دو یا صدا سے شکایت ورس رہی کنا یا دا ٹیسٹ نمک دا پتہ لگی چیرہ دے کی داشے نا آشے آگے ساتھ اللہ لی نو مادا تے چی لکا یو زیدے خو وجوہات بکی دیر دی نو چی کلا پتہ لگی چیرہ دا صدا وجہ نا داد دے نو چی آگا مسئلہ والا حل کی مریض با بالکل ٹک ٹاک خجی
2: صحیح دیر زیتا مندنے کو کوالٹی زیتا رہا دی یو کوال بلخ گورو پلان مندے السلام علیکم
3: وعلیکم السلام جی
2: جناب سو خبریں کوئی دے چرتا نا
3: محمد یونس خبر کوم کارواڑ نا
2: محمد یونس تے کارواڑ نا محمد یونس پروگرام کے تاسو ته هر کله ستړی مشی په خیر علی وایو
3: شکریہ جی
2: محمد یونس صرف تاسو خیا جون مخروان دی
3: خیر خیرت کی
2: جی محمد یونس صرف ڈاٹا سب نے سب پختنه لره
3: ڈاٹا سب نے سب پختنه لره جی چې موږ یو ماشو ما دا
2: جی جی
3: تقریباً یہ بتا دے سر آٹھ کال ادھر
2: جی جی
3: آؤ آگا نہ خبر ہی گئی نہ آؤ ڈاکٹر صاحب مخ کے ماں مشورہ کرو آگا ماں چیدا دے وہ کالو شین دابا خبر ہی گئی آگا خبر ہی نہ کہی کئی کھلنے کی لگی کئی
2: صحیح او اس زما طرف تا متوجہ شی ادر تو وے دغه مسئلے چ کوم د پیدایشی دته کنه بات کرا غلی دا
3: زما خیال سره بات کرا غلی دی منی هغه د مرګ غټنی هغه غټ شی وګنا هغه سره بیا لکه تخشی دا
2: اکثر دا گردن توڑ بخار نی دی کی مطلب دا وی کنه هغه ممکن وی چې مطلب دا دی طرف ته پک انسان زی
3: جی
2: نو هغه طرف هغه دغه د وژن له مکه دې شي درته لګ کنفرم نو رو مکه دغه ما شو مجه کوم څنګه تاسو وای صرف او دلی هم نشي او دغه رنګي خبره هم نشي کولې نو ګوره د او کله یو انسان یو خبره اوردی وی نو هغه به هغه خبره بیا ویل شي کنه چې اوس اوردی نه وی هغه غریب وو وایس نو زما په خیال د دې اړوم به د غوونو علاج په کار دی
3: مشین جوڑو مشین سر بیا سیٹ کی نا
2: جی جی جی جی جی
3: نو آگو دیر زیات ہوئی نو مائی کو دس دگا کی نو
2: صحیح دا تاسو ریڈیو تو ڈاٹ سے بدی مجھے خبر ہے ڈیرہ مند نے کہ خیال سے چوں کے پہلے حافظ جی ڈٹ سے
0: ہاں گورا ماشاء اللہ تاج رحمان سے رو رو لگی خبر روانی کا نا کہ اسٹیکنگ تھی ماشاء اللہ خکے گورا بالکل ایکوریٹ پوائنٹ تے زانو رسو کنا
2: بالکل
0: جی کنا اصل شی دکا دے استاد دے شیرا دا اور دے نشی نو وئی بس
2: بالکل جی
0: ٹھیک شو ندی یا ہو چکم دے گوگنا بیدل مخ کی یا دے تا نزلہ زکام شکایت بار بار کی گی
2: جی جی
0: ٹھیک شو یا چاہتا وگن کی ابو بتلی دی بعض اوقات داس میڈیسن ہم استعمال شی تب کی کم دے اگے سرا اکثر دا وگنو دا اوریدو سماعت قوت چ کم دے آ کمزور شی
2: بالکل
0: یا بل دے چی کم دا خبرو کن نور طریقے علاج کی خود دے ڈیر گران علاج نے الحمد للہ منگ سرا چکم مریضان اللہ پاک کڑی دی نو آگا بانے خرچہ ہم کم راضی دوائیں ہم مسانی دی او دای چې فار ایور یعنی پرمننت وی اوس دا مشین دی فرض کا وړه ماشوم دا هغه حساب سره مشین لګولې بیا چې هغه لګ غټي کی بیا هغه حساب سره لګي
2: مشین غټي کی لګ
0: دا شه دی او دا چې کوم دی بیا لګ سنگ دو ویلې چې زما غریبی دا زنه شم برداشت کولې نو بیا بسنګ لګ اوس یو غریب سړی پر ډېر زیات مشکل شي
2: بالکل جی
0: نو دې دا بار الله پاک دا هم به تیرا وسته ٹھیک شو چې دې کې دا غریبانو علاج کیږي چې کمزې کې ستاسو زرګونو روپې باندې دلته او ارس سره علاج
2: ډېر زیات امند نه کوټ ډاکټر صاحب کال السلام علیکم وعلیکم السلام زما په خیال لګه دې شاته دواله کوم خړنه والا شاته والا احمد کنه ختم کر نتر آگل نہ شاہ تان راگل شاہ تان لا دشی مڑ دا بکل کی مڑا جب ایکڑا
4: نجي
1: كنا
4: استاذ دوين شانا تلارسي
1: بس ما دو فرارسي كنا
4: آوي
1: ديرا مننا كو احمد جي بس زمغا خيال ساتي
4: تاز دا پروگرام